0: બાપુ આ ગાયન તો જબરજસ્ત હિટ છે.
1: યુ આર લિસનિંગ ટુ રેડિયો ઓલિવ 106.3 FM જીઓ બિંદાસ. અબ સુનિયે ઓલિવ કા જબરદસ્ત હિટ.